અમદાવાદ કેન્દ્ર છે. આજે ગુરુવાર જ્યેષ્ઠ દિનાંક 14 શક સંવત 1948 એટલે કે 4 જૂન 2026. અત્યારે સવારના 5:58 થઈ ગઈ છે. અમારી આ પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. સકલ વિશ્વનું શુભ કલ્યાણ થાવું તે વિશ્વને અંતકરણની પ્રાર્થના સાથે શરૂ કરીએ છીએ આજની પ્રસારણ યાત્રા. પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 6 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

એ માત્ર પ્રાર્થના નથી, પરંતુ એ આત્મા અને પરમાત્મા સાથેનો એક પ્રેમભર્યો સંવાદ છે. કાર્યક્રમની શરૂઆત કરીએ યશવંત ભટ્ટ અને કૌમુદી મુનશીના સ્વરમાં આ ભક્તિગીત, ભક્તિ રચના ગોપીચંદની.

તુલસીદાસની ભક્ત રચના દુધાજ સભારોટના સ્વરમાં આપે સાંભળી. કાર્યક્રમમાં સાંભળીએ મીરાબાઈ લખિત આ ભક્તિ રચના ગોવિંદ રાજાના સ્વર.

કાર્યક્રમના અંતે આપે સાંભળી હેમા દેસાઈ તથા સાથીઓના સ્વરમાં ભક્તિધૂન, જે આપણા વિચારોની મર્યાદા પૂરી થાય છે ત્યારથી ઈશ્વરની અદ્ભુત કલાની શરૂઆત થાય છે. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય છે મનવૈભવ. વક્તા વૈદ્ય વત્સલ વાસાણી.
1: બાહ્ય અને આંતરિક એમ વૈભવ બે પ્રકારનો હોય છે. બાહ્ય વૈભવ મોટે ભાગે અહંકારથી પ્રેરિત અને ઉપરછલ્લો હોય છે, જ્યારે આંતરિક વૈભવ સમજ અને વિવેકમાંથી જન્મેલો ઊંડો અને ચિરસ્થાયી હોય છે. મનની ધરતી પર મૈત્રીના ફૂલ ખીલે, લાગણીના ઝરણા વહે, સ્નેહ અને સૌજન્યના પક્ષી કલરવ કરવા લાગે તો સૂકી ભઠ્ઠ લાગતી કોરી ધરતી પર પણ વૈભવના પગરણ થવા લાગે છે. મનના વૈભવ માટે મોટું મકાન, મોટરગાડી, બેંક બેલેન્સ કે ઊંચી ખુરશીની જરૂર નથી. સુખ દુઃખમાં સહયોગી થતો, સદભાવથી ભરેલો માનવી મનથી સમૃદ્ધ અને આંતરિક વૈભવની આભાથી મંડિત હોઈ શકે છે. મન કાયમથી એક ભિખારીની જેમ જીવવા ટેવાયેલું છે. એ સતત માગતું રહે છે. આપવાનો અનુભવ એને ભાગ્યે જ થાય છે. બીજા કોઈ એને પ્રેમ આપે, સુખ પણ બીજા આપે, આમ બીજાની સામે હાથ લંબાવીને જ સતત એ ઊભું હોય છે. આવી સ્થિતિમાંથી બહાર લાવવા માટે એને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવું જરૂરી છે. પૈસા હોય તો પણ મન ભિખારી હોઈ શકે છે. મોટું પદ હોય તો પણ મનનો ખાલીપો જતો નથી, તો મનને ભરવું છે નથી. સંગીત, સાહિત્ય, કલા અને નૈસર્ગિક સૌંદર્ય મનને વૈભવશાળી બનાવે છે. પ્રેમ અને સૌજન્ય મનને શણગારે છે. માણસ જ્યારે અહમશૂન્ય બને છે ત્યારે મન પગમાં ઘૂંઘરું બાંધીને નાચે છે. વૈભવની સાથે ઉત્સવ ભળે ત્યારે નાચ પેદા થાય છે. બાહ્ય સમૃદ્ધિ ગમે તેટલી હોય તો પણ મન અશાંત રહે છે. માણસ જ્યારે અંદરથી સમૃદ્ધ, શાંત અને વૈભવશાળી બને ત્યારે જ એક પ્રકારની તૃપ્તિ અને સાર્થકતાનો અનુભવ થાય છે. કવિતા એ મનનો વૈભવ છે. મન જો શાંત થાય, પ્રવાહી બને, તો એમાંથી કવિતા પ્રગટી શકે છે. અને જો સખત થાય તો એ અવરોધનું કામ કરે છે. હૃદયમાં ભરેલા પ્રેમને એ બહાર આવવા દેતું નથી. ધન પર એ ફેણ મારીને બેસી જાય છે. મનની પ્રવાહી સ્થિતિમાં ધન દાન બની શકે છે. મન જેમ જેમ ઘસાતું જાય તેમ તેમ ઉત્તમ સાહિત્ય, ઉત્તમ સંગીત, ઉત્તમ નૃત્ય, ઉત્તમ કવિતા અને ઉત્તમોત્તમ કલાનો જન્મ થાય છે. મનની પ્રવાહી સ્થિતિ હોય તો વ્યક્તિને પ્રેમ કરવાનું, કોઈના માટે કશું કરી છૂટવાનું, જે કંઈ પોતાની પાસે છે તેને લૂંટાવવાનું મન થાય છે. આપણી અંદર નકારાત્મક વિચારો ચાલતા હોય ત્યારે ચારે બાજુ આપણને દુઃખ દેખાય છે. મન દિનહીન અને ઉદાસ બની જાય છે. જીવનમાંથી રસ અને ઉત્સવ સુકાવા લાગે છે. પાનખરમાં વૃક્ષો જેમ નિષ્પર્ણ, લુખા સૂકા અને બેરોનક બની જાય છે, તેમ નેગેટિવ થિંકિંગ ધરાવતી વ્યક્તિનું મન કુંઠા ઠૂંઠા જેવું લુખું સુખું અને કંગાલ બની જાય છે. જગત એનું એ જ હોય છે. સમય પણ એનો એ જ હોય છે. છતાં હકારાત્મક વિચાર ધરાવતી વ્યક્તિનું મન હરુભર્યું અને વૈભવશાળી હોય છે. એને સર્વત્ર સુખ અને ઉત્સવ દેખાય છે. પોઝિટિવ થિંકિંગવાળી વ્યક્તિના જીવનમાં સતત વસંતોત્સવ ચાલે છે. એની આસપાસનું વાતાવરણ પણ નૃત્ય, ગીત અને ઉલ્લાસથી ભરેલું અને જીવંત હોય છે. ઘણીવાર ધનવાન માણસો કૃપણ હોય છે અને અકિંચન લોકોનો આંતરિક વૈભવ અપાર હોય છે. સમૃદ્ધિનો સંબંધ બહારના જગત સાથે છે, જ્યારે વૈભવનો સંબંધ વ્યક્તિના આંતરિક જીવન સાથે છે. મન જેમ જેમ વધે, સખત બને, તેમ તેમ એનો વૈભવ ઘટે છે. અને જેમ જેમ એ તરલ બને, ઘસાય, ચંદનની જેમ પોતાની જાતને ઘસી નાખે, એમ એમ એનો વૈભવ પ્રગટ થાય છે. મનનું ઠોસ સ્વરૂપ અકિંચન જેવું છે. એને જો સમૃદ્ધ અને વૈભવશાળી જોવું હોય તો સુખડની જેમ એને ઘસવું પડે. ચંદન જેમ જેમ ઘસાય તેમ તેમ સુગંધ પ્રગટ થાય છે. એ રીતે મન જેમ જેમ પ્રવાહી અને નિશેષ બને તેમ તેમ એમાંથી સુગંધ ઉઠવા લાગે છે. ચંદનનું લાકડું પડ્યું પડ્યું સુગંધ નથી આપતું. એને ઘસવું પડે, એની કઠોરતાને પ્રવાહી રૂપ આપવું પડે. એમ મનને જેમ જેમ મૃદુ અને મુલાયમ બનાવીએ તેમ તેમ એમાંથી વૈભવ પ્રગટ થવા લાગે છે.

0: ગમે તેટલું વૈભવશાળી હોય તો પણ એની એક મર્યાદા છે, અને આથી અધ્યાત્મના જગતમાં એક અમની દશા કે ઉન્મની સ્થિતિનું વર્ણન છે. મન જ્યારે નથી હોતું ત્યારે જે વૈભવ પ્રગટ થાય છે તે અનન્ય અને અપરિસીમ છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય હતો મનવૈભવ. વક્તા હતા વૈદ્ય વત્સલ વાસાણી. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રામચરિત માનસ ગાન બસ થોડી જ ક્ષણોમાં.
2: શ્રી રામચરિત માનસ ગાન ભાગ 209.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર. આજ સશક્ત અભિનેત્રી નૂતન કા જન્મદિન હૈ. ઉનકી પુણ્ય સ્મૃતિ કો નમન કરતે હુએ સુનતે હૈ ઉન્હી કા ગાયા યે ગીત.

96.7 FM પર આપણે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ 7:20 થી ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમની નોકરી રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેઓ આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકત્ર કર્યા છે. તેમણે તેને વૈશ્વિક રમત તરીકે યોગ આસનના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી 7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7નું લોકાર્પણ કરશે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56ના અપગ્રેડેશન હેઠળ દમાસિયા બિટાડા અને નસારપુર મલોથા સેક્શનને 4 લેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. આ અપગ્રેડેશનથી આદિજાતિ જિલ્લાઓની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી હજીરામાં 149 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 6 લેન અંડરપાસ અને ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરશે, જેથી ભારે વાહનોની અવરજવર સુગમ બનશે. આ વિકાસ કાર્યોને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ આર્થિક વિકાસને ગતિ મળશે. કાયદાનો ભંગ કરી રાજ્યમાં આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા તત્વોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના કોઈપણ ખૂણે રહેલા ઘૂસણખોરોને ઝડપી લેવાશે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત 662 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા 782થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું.
1: અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે.
0: ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ખોટા દસ્તાવેજો પૂરો પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ અંગે પણ તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી અને એલસીબીની અલગ અલગ ટીમોએ જિલ્લામાં હાથ ધરેલ તપાસ અભિયાન દ્વારા પોલીસને મળેલા ઇનપુટના આધારે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 13 વ્યક્તિઓની અટકાયત થઈ છે. હાલ તેમના દસ્તાવેજો અને ઓળખ સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

0: છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી જેડી વાઘેલાએ આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
1: અરવલ્લી જિલ્લાના 13 જેટલા ઇસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે. એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
0: બેબેસિયા વાયરસના કારણે સિંહોના જીવન સામે ખતરો ઉભો થવાની શક્યતાઓ વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા જંગલ વિસ્તારને લઈને પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. સિંહોના બીજા મહત્વપૂર્ણ નિવાસસ્થાન ગણાતા પોરબંદરના બરડા જંગલમાં 17 જેટલા સિંહો મુક્તપણે વિહાર કરી રહ્યા છે. ગીરમાં સર્જાયેલી

0: અને હાલ કોઈપણ સિંહમાં બેબીસિયા વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી. બેબીસિયા વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર વન વિભાગ દ્વારા સ્ટાફ ટ્રેકરની ટીમ, વેટરનરી ડોક્ટરો તથા અન્ય કર્મચારીઓ સતત વનમાં રહી સિંહોની હિલચાલ અને આરોગ્ય પર નજર રાખી રહ્યા હોવાનું રાઉન્ડ ફોરેસ્ટ આરબી કારેણાએ જણાવ્યું હતું.
1: અમારા બરડાની અંદર સતરક સિંહ આવેલા છે. આ વાયરસને હિસાબે અમારી સતત પેટ્રોલિંગ, સિંહને અલગ અલગ આરએફઓ સાહેબે, એસીએફ સાહેબ, ડીસીએફ સાહેબે અલગ અલગ ટીમો પાડેલી છે. સતત પેટ્રોલિંગ અમે સિંહો માથે કરી રહ્યા છીએ. અમને કઈ તાત્કાલિક એવું કઈ જણાય તો અમે તાત્કાલિક વાયરલેસથી અથવા ફોનથી ઉપલી કક્ષાએ અમારા અધિકારીને જાણ કરી અને કાયદેસરનું મોનિટરિંગ કરીએ છીએ. હાલની તકે સતત સિંહ આવેલા છે નાના મોટા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અલાયદા સર્વિસ કમિશન રેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઉભી કરવાનો નિર્ણય થયો છે. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશન રેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા
2: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્ર બિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સુનિશ્ચિત કરવાનો આજે અંતિમ દિવસ છે, જ્યારે રાજ્યની શાળાઓમાં બંને રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં 84,000 બેઠક સામે 77,925 વિદ્યાર્થીને એલોટમેન્ટની જાહેરાત કરાઈ હતી. ગઈકાલ સાંજ સુધીમાં કુલ 73,193 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. બીજા રાઉન્ડની પ્રક્રિયામાં 11,155 જગ્યામાંથી 5,814 સીટ એલોટ કરાઈ છે. રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
3: वर्षा का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात में का संभावना है. इसमें जो 4 से लेकर 9 जून तक का दुख का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का दुख का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा. जो पवन का स्पीड रहेगा 40-50 किलोमीटर प्रति घंटा.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદમાં સન્માન સમારોહમાં વાર્ષિક પુરસ્કારો અને એવોર્ડ એનાયત કરાયા હતા. વિવિધ કેટેગરીમાં સિનિયર મેન્સમાં સીવીએમ એફસી ચેમ્પિયન, સિનિયર વિમેન્સમાં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 17માં એસજીવીપી એફસી ચેમ્પિયન, અંડર 15માં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 13માં બરોડા એફએ ચેમ્પિયનને એવોર્ડ એનાયત કરાયા હતા, જ્યારે સારું પ્રદર્શન કરનારા અમદાવાદને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનનો એવોર્ડ એનાયત કરાયો હતો, જ્યારે ક્લબ કેટેગરીમાં એઆરએ એફસીને સૌથી વધારે ટુર્નામેન્ટ જીતવા બદલ સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત અન્ય કેટેગરી માં પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમને નોકરી રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. પ્રાદેશિક સમાચાર આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. આ સાથે જ હમે રહી પ્યાર કે કાર્યક્રમ સમાપ્ત થાય છે. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21નું મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. એક અહેવાલ સાંભળીએ.
1: સુશ્રી ડેલ્સી રોડ્રિગીઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગી. ઇનમે ઉર્જા સુરક્ષા, વ્યાપાર ઓર નિવેશ, દવાઈયા, સ્વાસ્થ્ય સેવા, પરિવહન ઓર નવીકરણીય ઉર્જા જૈસે ક્ષેત્રો મેં સહયોગ બઢાને પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કિયા જાયેગા. વેનેઝુએલા કા પ્રતિનિધિમંડલ ભારત કે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ ઓર ઓટો સેક્ટર સે જુડે વિભિન્ન સ્થળો કા ભી દૌરા કરેગા. ઇસકા ઉદ્દેશ્ય ભારત કી તકનીકી ઓર ઔદ્યોગિક ક્ષમતાઓં કો સમજના ઓર સહયોગ કે નયે અવસર તલાશના હૈ. વિદેશ મંત્રાલય ને કહા હૈ કે ભારત ઓર વેનેઝુએલા કે બીચ મૈત્રીપૂર્ણ સંબંધ હૈ. ઇસકા આધાર ઉર્જા ક્ષેત્ર મેં સહયોગ, વ્યાપાર ઓર વિકાસશીલ દેશો કે પ્રતિ સાઝા પ્રતિબદ્ધતા હૈ. અનુપમ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે અજીત વર્મા.
0: ઉલ્લેખનીય છે કે સુશ્રી રોડ્રિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અગાઉ તેમણે 2015માં વિદેશમંત્રી તરીકે અને 2019, 2023, 2024 અને 2025માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત લીધી હતી. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર ગઈકાલે રાત્રે 2 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રીમતી કુપર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આજે સાંજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની મુલાકાત ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોક સાવન ફોમ વિહાનને નવી દિલ્હીમાં યોજાયેલી ભારત લાઓસ સંયુક્ત આયોગની 10મી બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, આરોગ્ય, ઉર્જા, ડિજિટલ કનેક્ટિવિટી, વિકાસ ભાગીદારી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને લાઓસ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસાના આધારે ઊંડા સભ્યતા સંબંધો ધરાવે છે. લાઓસના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવા અને બંને દેશો વચ્ચેના 7 દાયકા જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ તક છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રિપુરાની 2 દિવસની મુલાકાતે અગરતલા પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ પુષ્પવંત પેલેસ હોટલનો શિલાન્યાસ કરશે અને લંકામુરામાં સરહદ સુરક્ષા દળ આઉટપોસ્ટની મુલાકાત લેશે. શ્રી શાહ રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વહીવટી અને સુરક્ષા બાબતો પર ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મેઘાલયના શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ અને પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પ્રવાસન, કૃષિ અને બાગાયત, રોકાણ, રમતગમત, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને હસ્તકલા જેવા ક્ષેત્રોની ચર્ચા પણ કરવામાં આવશે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા ઉત્તર પૂર્વીય વિઝન પ્લાન 2047 પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યમંત્રી સુકાંત મજમુદાર, 8 પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, ઉત્તર પૂર્વીય પરિષદના સભ્યો અને કેન્દ્ર

0: અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં શરૂ થશે. બે દિવસીય બેઠકમાં ચીન, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયા સહિત 11 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. એક અહેવાલ સાંભળીએ.
1: इस सम्मेलन के दौरान काशी के विश्व प्रसिद्ध GI टैग प्राप्त और ODOP यानी एक जिला एक उत्पाद की एक विशेष प्रदर्शनी का भी आयोजन किया जाएगा. प्रदर्शनी में 6 कारीगर, वाराणसी की समृद्ध शिल्प परंपराओं का प्रतिनिधित्व करने वाले 6 अनूठे उत्पादों का प्रदर्शन करेंगे. ये उत्पाद काशी की सदियों पुरानी कला, शिल्प कौशल और सांस्कृतिक विरासत के जीवंत प्रतीक है. प्रदर्शनी के माध्यम से विदेशी प्रतिनिधियों को न केवल इन उत्पादों की विशिष्टता से परिचित कराया जाएगा बल्कि स्थानीय कलाकारों और कारीगरों को भी वैश्विक बाजार में अपने उत्पादों को प्रदर्शित करने का अवसर मिलेगा. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: नवी दिल्ली ना मालविया नगर में एक होटल में लगेली आग में 21 लोगों ना मौत थया. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસે કેસ નોંધી બિલ્ડિંગના માલિક લેવિકેશ બજાજની અટકાયત કરી છે. દરમિયાન દિલ્હી સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
2: दिल्ली पुलिस ने दक्षिण दिल्ली के मालवीय नगर में होटल में आग लगने की घटना में गैर इरादतन हत्या के आरोप में FIR दर्ज किया है. इस हादसे में कम से कम 21 लोगों की मौत हो गई, 26 लोगों का अभी इलाज चल रहा है. दिल्ली नगर निगम ने भी घटना की जांच के आदेश दिए हैं. दिल्ली के उपराज्यपाल तरनजीत संधू ने कहा है कि कल से जिला मजिस्ट्रेटों, पुलिस उपायुक्तों और नगर निगम के उपायुक्तों की संयुक्त नेतृत्व में 1 महीने तक चलने वाला प्रवर्तन और रोकथाम अभियान शुरू किया जाए. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: હવામાન વિભાગે આજે કેરળ અને માહીમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અંડમાન અને નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તરાખંડમાં પણ દિવસભર વરસાદની આગાહી છે. પૂર્વી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાં આજે વાવાઝોડા અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, ઓમાન, મોરિશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત 70થી વધુ દેશોના 500થી વધુ રમતવીરો ભાગ લેશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
3: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. इस चैंपियनशिप के दौरान खिलाड़ी कला त्मक और लयबद्ध योग डिवीजनों के साथ साथ 7 आधिकारिक योग श्रेणियों में हिस्सा लेंगे, जहां वैश्विक निर्णायक मानदंडों के तहत उनके बल, लचीलेपन, संतुलन, सहन शक्ति और सटीकता का मूल्यांकन किया जाएगा. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 6:40 વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધા એ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હેમાંગીની સોનારા.
4: સંદેશ પ્રથમ પાને લખે છે, ટ્રમ્પને ભારત સહિત 60 દેશ ઉપર નવા ટેરિફની તૈયારી. દિલ્હીની હોટલમાં ભીષણ આગ, 21 લોકોના મોત. દિવ્ય ભાસ્કરની હેડલાઇનમાં દિલ્હી આગની ઘટના છે. ગુજરાત સમાચાર લખે છે, ટ્રમ્પને શુરાતન ચડ્યું, ભારત પર 12.5% ટેરિફની તલવાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદ

0: બ્રિક્સના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીય નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. જણાવી દઈએ આપને આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસ્તુત છે ઝરોખા. આઠ ને 15 મિનિટે કાર્યક્રમ ત્રિવેણી. જો મિત્રો આપને પસંદ હોય નવા ફિલ્મી ગીતો તો આપ માણી શકો છો ચિત્રલોક 8:30. ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોનો કાર્યક્રમ 10:02. ધૂમ મસ્તી ધૂમ 10:30. 11:02 થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ દિલસે. જૂના ફિલ્મી ગીતો કાર્યક્રમ તરન્નુમ અમે લઈને આવીશું 11:30.

યાદો કે મહેફિલ 12:05 એક વાગ્યે સુરેલા સફર 2 ત્રિવેણી કાર્યક્રમ ગુજરાતી ગીતો 2:35 સખીઓની પસંદ સખી સહેલી 3 અને જેમ આપ જાણો છો પિટારા દરરોજ ખુલે છે વિવિધ ભારતીનું 4 અને પિટારા અંતર્ગત આજે છે આજ કે મહેમાન

સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો આપને જણાવી દઈએ. 90s ઓનવર્ડ્સ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ અમે લઈને આવીશું 5 વાગે. ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરેલી સાંજ 5:30. સુરમય ગીતોની વણઝાર સુરેલા સફર આપના રેડિયો સેટ પર આવશે 6 વાગે. તો આ જ સફરમાં અમારા ફોજી જવાનોને કેમ ભૂલી શકાય એમની પસંદની જયમાલા અમે લઈને આવીશું 7 વાગે.

હવા મહલ 8 વાગ્યે, નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક 8:15, 9 વાગ્યે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગ્યે છાયાગીત અને 10:30 ઢલતી જાહેરાત. આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જીનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
2: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપિયે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેનદેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપિયે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ જિનમે કરીબ 46% મહિલાએ હૈ અપને વ્યાપાર કો નઈ ઊંચાઈઓ તક લે જા રહે હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ ઉત્સાહ સમ્માન
1: જિનકે પાસ કો.
3: નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર

0: आलस भरी सुबह जैसे चाय में घुल जाए चीनी।
1: देखो जी बहार आई गांवों में।
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: विशाल मिश्रा की आवाज़ में हक फिल्म का ये गीत अभी आप सुन रहे थे। कौशल किशोर ने इस गीत को लिखा था, विशाल मिश्रा ने इस गीत की धुन बनाई थी। विविध भारती राष्ट्रीय सेवा पर इस समय आप सुन रहे हैं चित्रलोक कार्यक्रम। चित्रलोक कार्यक्रम में अब वक्त है कि एक छोटा सा ब्रेक लिया जाए।
1: आकाशवाणी छे આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ। પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી। આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી 90 વર્ષ। જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી। તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી। આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી।
0: अरिजीत सिंह की आवाज में सईद कादरी की बोल है मिथुन का संकेत।

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી જોડાશે. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજથી વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાનો ફેલાવો ઝડપથી ફેલાઈ રહ્યો છે.

0: અને તેને રોકવાના પ્રયાસો હજુ પૂરતા નથી. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમને નોકરીએ રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગથી બચાવવા માટે તકેદારી માટે સઘન ઝુંબેશ શરૂ કરાઈ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. સમગ્ર દેશ અને રાજ્યની સાથે ડાંગ જિલ્લામાં જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન પ્રોજેક્ટ અંતર્ગત જળ સંરક્ષણ માટે કાર્યો શરૂ કરવામાં આવ્યા. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અલાયદા સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો નિર્ણય. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: સુર શબ્દ અને સંવેદનાઓના સંગમ સમાન આપણા આ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલા આ સંદેશ.
2: હર રોજ રાત 10 પછી સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ રમેશ પારેખની આ ગીત રચના સાથે, રેખા ત્રિવેદી તથા ઉદય મજમુદારના સ્વર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં સાંભળીએ વિરાજ તથા બીજલ ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત ઉમાશંકર જોશીની ગીત રચના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અંતે આપે સાંભળી માધવ રામાનુજની આ ગીત રચના, આરતી મુનશી અને સાથીઓના સ્વરમાં આ ગીત હતું. આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: જનગણના ના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત.

મિત્રો, વરસાદની ઋતુ હજુ ચાલુ થવાની છે અને એ જ ટાઈમમાં ચોમાસામાં શૂન્ય જાનહાનિ પર ધ્યાન આપવા માટે મુખ્ય સચિવ એમ કે દાસે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરી વિભાગોને નિયંત્રણ કક્ષાઓ

અને કક્ષાઓ સક્રિય કરવા માટે આવશ્યક જરૂરી જે કંઈ પણ ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો મેળવી રહે અને મળી રહે એના માટેની દરેક ડિપાર્ટમેન્ટને સૂચના આપી. આપણે સૌ જેમ જાણીએ છીએ કે વરસાદની ઋતુ આનંદની ઋતુ છે, પરંતુ સાથે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અને કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને સુમેળભર્યા રીતે સારી રીતે સંભાળી શકાય એના માટે તેમના પગલાં પણ લઈ રહેવા માટે બુધવારે ગાંધીનગરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓની હાજરીમાં એક ઉચ્ચસ્તરીય પૂર્વ ચોમાસાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત સરકાર ચોમાસા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને શૂન્ય જાનહાનિ હાંસલ કરવા માટે ઉદ્દેશ્ય ધરાવે છે. ચોમાસાની સંભવિત શરૂઆતને ધ્યાનમાં રાખીને તેમણે તમામ વિભાગોને આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ અને અન્ય પુરવઠાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપી છે.

રાજ્ય જિલ્લા અને તાલુકા સ્તરની નિયંત્રણ કક્ષાઓ તે ઉપરાંત દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ માહિતી પહોંચાડાય છે. બેઠકમાં સશસ્ત્ર દળો, બીએસએફ, કોસ્ટગાર્ડ, સીઆરપીએફ, રેલવે, બીએસએનએલ અને આકાશવાણીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

તો મિત્રો, વરસાદની ઋતુ આવી રહી છે. વીજળીના થાંભલા, ખુલ્લા વાયર, ઇલેક્ટ્રિક સાધનોથી દૂર રહેવું, પાણી ભરાયેલા રસ્તાઓ પર ચાલતી વખતે, વાહન ચલાવતી વખતે પણ સાવચેતી રાખવી, મચ્છરજન્ય રોગોથી બચવા, આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું, બાળકોને નદી, તળાવ કે પાણી ભરાયેલા વિસ્તારોની નજીક એકલા ન જવા દેવા, હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન ચોક્કસપણે કરવું. તો મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ રબને બના દી જોડી આ ફિલ્મના ગીત સાથે, સુનિધિ ચૌહાણ અને લાભ જુનજાના સ્વર. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ધુમ્મસીધુમ કાર્યક્રમ માણી રહ્યા છું વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. ગદ્દર 2 આ ફિલ્મનું ગીત આપના રેડિયો સેટ પર વિશાલ મિશ્રા, નીતિ મોહન, સાહિલ અખ્તર, શહનાઝ અખ્તરના સ્વર, સંગીતકાર મિથુન, ગીતકાર સઈદ કાદરી,

0: લાલ સિંહ ચડ્ઢા ફિલ્મનું ગીત અરિજિત સિંઘ શિલ્પા રાવના સ્વરમાં આપે સાંભળ્યું. સંગીત હતું પ્રીતમનું, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય. મિત્રો, ધૂમસ્તી ધૂમ કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો. સાંભળીએ અતરંગી રે આ ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં.
1: પૂરે પ્રદેશ મેં હમસે બડી લવ સ્ટોરી અગર મિલ જાય ના મમ્મી કસમ જો કહો હાર છે.

કાર્યક્રમમાં આપે સાંભળ્યું શેરશાહ ફિલ્મથી ગીત અસીસ કૌર અને જુવિન નોટિયાલના સ્વરમાં. કાર્યક્રમના અંતે સાંભળી યારિયા ટુ ફિલ્મથી આ ગીત, સચેત ટંડનના સ્વર, સંગીત મનન ભારદ્વાજનું, ગીતકાર મનન ભારદ્વાજ તથા મીરાબાઈ.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રારંભિક ઘટાડા બાદ શેરબજારમાં સુધારો, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નિયમિતપણે યોગ કરવાનો આગ્રહ કરતા કહ્યું કે યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવીને વ્યક્તિ સંતુલિત, સ્વસ્થ અને ઉર્જાવાન જીવન જીવી શકે છે. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યવેટ કૂપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. નવી દિલ્હીના માલવીયનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 4 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. અમેરિકી સંસદમાં પ્રતિનિધિ સભાએ ઇરાન યુદ્ધ નીતિને રોકવા માટેનો ઠરાવ પસાર કર્યો. ઇઝરાયેલ અને લેબનોન યુદ્ધવિરામ અને પાયલટ ઝોન બનાવવા પર સહમતિ થઈ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઓસ્ટ્રિયા, કિર્ગિસ્તાન, પોર્ટુગલ, ત્રિનિદાદ અને ટોબેગો અને ઝિમ્બાબ્વેને સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો તરીકે ચૂંટ્યા. બાંગ્લાદેશમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 90 લોકોના મોત ઓરીના કેસથી થયા હોવાની પુષ્ટિ, જ્યારે 511 શંકાસ્પદ કેસ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે કંબોડિયામાં UPIની સ્વીકૃતિ શરૂ કરવા માટે એકલેડા બેંક PLC સાથે ભાગીદારી કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત આજે સવાર સુધીમાં 501 ગેર

0: કઈ દિવસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી. કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ ડી કે શિવકુમારને અભિનંદન પાઠવ્યા. હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જેએલએન સ્ટેડિયમ ખાતે સાયકલિંગ રાઇડ સાથે વિશ્વ સાયકલ દિવસ 2026ની ઉજવણી કરી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આજે અમદાવાદમાં આયોજિત વિશ્વની પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં આપશે હાજરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. દિલ સે થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ બસ થોડી જ ક્ષણોમાં.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7,000-7,000 લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
4: पिछले 6 वर्षों में पीएम स्वनिधि योजना के तहत 75 लाख से ज्यादा स्ट्रीट वेंडर्स को 17,800 करोड़ रुपए से अधिक के लोन दिए गए हैं. साथ ही ब्याज सब्सिडी और डिजिटल लेन देन पर कैशबैक के रूप में लगभग 800 करोड़ रुपए की सहायता भी प्रदान की गई है. आज देश भर के स्ट्रीट वेंडर्स, जिनमें करीब 46% महिलाएं हैं, अपने व्यापार को नई ऊंचाइयों तक ले जा रहे हैं. पीएम स्वनिधि के 6 साल, उत्साह, सम्मान, स्वाभिमान.

એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આપના મનગમતા ગીતોનો કાર્યક્રમ દિલ સે. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ એન્ડ વેરી ગુડ મોર્નિંગ દોસ્તો. આવી ગઈ છે આપની હોસ્ટ એન્ડ દોસ્ત નિશા. દોસ્તો, આજે છે 4 જૂન અને આજના જ દિવસે વર્ષ 1946ના રોજ ભારતના એક મહાન પાર્શ્વગાયક એસપી બાલાસુબ્રમણ્યમનો જન્મ થયો હતો. તો આજના દિલસે કાર્યક્રમમાં આપણે માણીશું તેમના જ કંઠે ગવાયેલા કેટલાક સદાબહાર ગીતો. કાર્યક્રમની પહેલી પેશકશ માણીએ લવ ફિલ્મની. સલમાન ખાન અને રેવતી અભિનીત આ ગીતના શબ્દો લખ્યા છે મજરૂ સુલતાનપુરીએ, જ્યારે સંગીત પીરસ્યું છે આનંદ મિલિંદે. તો માણીએ એસપી બાલાસુબ્રમણ્યમ અને ચિત્રાના રોમેન્ટિક અંદાજમાં આ ગીત.

દોસ્તો, 4 જૂન 1946ના રોજ ભારતીય સંગીત જગતના સૌથી મહાન પ્લેબેક સિંગર, સંગીતકાર અને અભિનેતા એસપી બાલાસુબ્રમણ્યમનો જન્મ થયો હતો. તેમણે 5 દાયકાથી વધુની કારકિર્દીમાં 16 ભારતીય ભાષાઓમાં 40,000થી વધુ ગીતો ગરવાનો રેકોર્ડ કરીને એક અદ્ભુત વિક્રમ બનાવ્યો હતો. તેમણે સપ્ટેમ્બર 1966માં તેલુગુ ફિલ્મ શ્રી શ્રી શ્રી મર્યાદા રમન્નાથી પોતાની ગાયકીની સફર શરૂ કરી હતી. તેમણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી સિનેમામાં પોતાના સુરીલા અવાજનો જાદુ પાથર્યો. ખાસ કરીને બોલિવૂડમાં ફિલ્મ મેને પ્યાર કિયાના ગીતોએ તેમને સમગ્ર ભારતમાં સુપરસ્ટાર ગાયક બનાવ્યા. આ સાથે તેમણે સાજન, હમ આપકે હૈ કૌન અને રોજા જેવી યાદગાર ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે. તેમણે સૌથી વધુ એટલે કે 40,000થી વધુ ગીતો ગાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ સાથે 6 અલગ અલગ ભાષાઓમાં શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક ગાયક તરીકે 6 વખત નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. આ સાથે ભારત

0: સરકારે તેમને 2001માં પદ્મશ્રી, 2011માં પદ્મભૂષણ અને 2021માં મરણોત્તર પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તો કાર્યક્રમમાં આવો હવે માણીએ હમ આપકે હૈ કૌન ફિલ્મનું ગીત લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમના સ્વરોમાં, શબ્દો રવિન્દ્ર રાવલના.
1: Six, five, four, three, two, one, let's start the fun.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ મળી રહ્યા છો આપના મનગમતા ગીતોનો કાર્યક્રમ દિલ સે. શ્રોતા મિત્રો, કોઈ અટકી રહેલી પળ છે કદાચ, કે સમયમાં પડેલ વળ છે કદાચ, લાગે છે આજકાલ એ એકલા હોઠ પર આવી મુજ ગઝલ છે કદાચ. દર્દ હોવાનું દિલ જોઈ હોય યાદ અધી, એનો ઉપચાર પણ અકળ છે કદાચ. જાણ છે ફળ શું છે ભલાઈનું, ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ. આવે જો આ તરફ એ પગરવતો, ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ. જોઈ લ્યો રાખને ઉસેટીને, ભીતરે કોક બળતી પળ છે કદાચ. ચાંદ ડૂબે

0: જાણ છે ફળ શું છે ભલાઈનું, ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ. આવે જો આ તરફ એ પગરવતો, ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ. જોઈ લ્યો રાખને ઉસેટીને, ભીતરે કોક બળતી પળ છે કદાચ. ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઉગે, આપની પાસે એવી કળ છે કદાચ. કાર્યક્રમમાં હવે પછીની થીમ લઈશું પલ શબ્દ પર કેટલાક ગીતોની. તો કાર્યક્રમમાં આવો હવે માણીએ ઉદિત નારાયણ અને મધુશ્રીના સ્વરોમાં કિસના ફિલ્મનું ગીત, જાવેદ અખ્તરના શબ્દો ઇસ્માઇલ દરબારના સંગીતમાં.
1: हम हैं इस पल

FM 96.7 મેગાહર્ટ્સ પર આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે સદાબહાર ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ કલાકાર ફિલ્મનું ગીત કિશોર કુમાર અને સાથીઓના સ્વરોમાં. શબ્દરચના ઇન્દેવર મનોજકુમારની, સંગીત નિર્દેશન કલ્યાણજી આનંદજીનું.

દોસ્તો, હમણાં જ આપે માણ્યું લતા મંગેશકરના સ્વરમાં રામ તેરી ગંગા મેલી ફિલ્મનું ગીત. આનંદ બક્ષીના શબ્દોને સંગીતે સજાવ્યું હતું આર ડી બર્મને. અને કાર્યક્રમમાં આવો હવે માણીએ કિશોર કુમારના સ્વરમાં રાજપૂત ફિલ્મનું ગીત. રાજેશ ખન્ના અને હેમા માલિની અભિનીત આ ગીતમાં સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, જ્યારે શબ્દોની સજાવટ આનંદ બક્ષીની.

આ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને માણી રહ્યા છો સદાબહાર ગીતો કાર્યક્રમ તરન્નુમમાં. આવો હવે માણીએ સત્ય પે સત્તા ફિલ્મનું ગીત કિશોર કુમાર અને સાથીઓના સ્વરોમાં, સંગીત આરડી બર્મનનો, શબ્દો ગુલશન બાવરાના.

શ્રોતા મિત્રો, કિશોર કુમારના શબ્દોમાં વધુ એક ગીત માણીએ, ઝહરીલા ઇન્સાન ફિલ્મનું. શબ્દરચના મજરૂ સુલતાનપુરીની, સંગીત રાહુલ દેવ બર્મનનું.

0: તો દોસ્તો, ઝહીલા ઇન્સાન ફિલ્મના આ અંતિમ ગીત સાથે જ આજનો તરન્નમ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. નમસ્કાર. એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત અને દમણની મુલાકાત લેશે. તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18 જૂને યોજાનારી રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા. વારાણસીમાં આજથી બ્રિક્સ સંસ્કૃતિ કાર્યજૂથની બીજી બેઠક શરૂ થશે. ઈડીએ મ્યાનમાર સોપારી દાણચોરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી મિઝોરમમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. અમેરિકી પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાન સાથેના યુદ્ધના અધિકાર પર પ્રતિબંધ લાદ્યો. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો લાપતા. તેલંગાણાએ જર્મન રાજ્ય થુરિંગિયા સાથે સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ટેકનોલોજી, કૌશલ્ય, તાલીમ, સ્ટાર્ટઅપ્સ અને જીવન વિજ્ઞાનને લગતા. નાસાએ મંગળ ગ્રહની પરિક્રમા કરતા તેના મેવેન અવકાશયાનના મિશનના અંતની જાહેરાત કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 501 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી. દેશમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર ગુજરાત વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી 15થી વધુ પ્રજાતિના 3,200થી વધુ વૃક્ષો ઉછેરવામાં સફળતા મેળવી. અરવલ્લીના મોડાસા પાસે રાજસ્થાન એસટી બસને અકસ્માત થતા 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે. આજે અમદાવાદમાં આયોજિત વિશ્વની પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં આપશે હાજરી. શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની પ્રથમ 1 દિવસીય મેચમાં 41 રનથી જીત મેળવી. રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલમાં સભ્યોની નિમણૂક માટે સરકારે અરજી આમંત્રિત કરી. ભારતીય કુસ્તીબાજો આજથી મોંગોલિયામાં ઉલાનબાતર ઓપન રેન્કિંગ સિરીઝ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે. અને ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0થી હરાવીને SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આપ છો એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. શ્રોતા મિત્રો, એક નજર કરીએ અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય મુખ્ય કાર્યક્રમો ઉપર. બરાબર 12:05 આપ માણશો યાદો કી મહેફિલ કાર્યક્રમ. 1:00 આપ માણશો સુરેલા સફર. ત્રિવેણી કાર્યક્રમ જેનો સમય છે 2:00. ગુજરાતી ગીતોનો આસ્વાદ આપ માણી શકશો 2:35. 3:00 આપ માણશો કાર્યક્રમ સખી સહેલી અને પિટારા સાંભળવાનું ચૂકતા નહીં 4:00.

પાંચ વાગે આપ માણશો કાર્યક્રમ સરગમ, 5:30 વાગે આપ સાંભળશો ગુજરાતી ફિલ્મોનો કાર્યક્રમ સુરીલી સાંજ, જૂના સુમધુર ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર 6:00 વાગે આપ માણી શકશો.

ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ આપ 7 વાગે સાંભળી શકશો જયમાલા. ત્યારબાદ રાત્રે 8 વાગે માણશો કાર્યક્રમ હવા મહેલ. રાત્રે 8 વાગે 15 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ વિવરણ ઝરોખા અને નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક.

નવ વાગે આપ સાંભળશો કાર્યક્રમ આપ કે લીએ. ફિલ્મ સંગીત આપ માણી શકશો રાત્રે 9:30 વાગે. 10 વાગે સદાભાર કાર્યક્રમ છાયા ગીત. 10:30 આપ સાંભળી શકશો કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો.

96.7 મેગાહર્ટઝ પર આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. આવો હવે આપને લઈ જઈએ અમારા મુંબઈ કેન્દ્રની સાથે અને માહી કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી સુપરફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ.
6: આઈ એમ હિયર. તને નહીં, આને મોબાઇલ ચાર્જ કરવો હતો.
7: દિમાગ ચાર્જ કર.
6: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
7: જોયું?
8: પપ્પા, હું પે કરું છું. નો સિગ્નલ.
6: હવે શું કરીશ?
8: ફ્રી વાઈફાઈ છે ને.
7: બુદ્ધુ, સુધરી જા.
6: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
8: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
6: આરબીઆઈ કહે છે,
9: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
0: બેટા, દાળમાં મીઠા

0: ખાણી જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: आइए अब सुनते हैं वंश फिल्म से ये गाना.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: ગુજરે દોર કી આવાજેં, ધુનો કી અનૂઠી પરવાઝ, સુનહેરે ગાનો કા અંદાઝ, આપકી સુબહ કો બનાયે ખાસ. ભૂલે વિસરે ગીત
5: તુમ્હારી યાદ સતાતી હૈ
4: હર રોજ સુબહ 7 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર પ્રતીક્ષા સમાચારોની.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ સાથે વાતચીત કરી રહ્યા છે. આ ચર્ચામાં ભારત વેનેઝુએલા સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમનો સમાવેશ થશે અને ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય સંભાળ, પરિવહન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં વધુ સહયોગ સાધવા ચર્ચા થશે. શ્રીમતી રોડ્રિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પરિવહન મંત્રીઓનું પ્રતિનિધિ મંડળ પણ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેનેઝુએલાનું પ્રતિનિધિમંડળ ભારતની ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓમાં સમજ મેળવવા અને સહયોગ માટેની તકો શોધવા માટે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટો ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક સ્થળોની મુલાકાત લેશે. ભારત ઉર્જા અને રોકાણના ક્ષેત્રોમાં વેનેઝુએલાના મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે. ભારતીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ ઉર્જા ક્ષેત્રમાં વેનેઝુએલામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને તેઓ તેમની હાજરીને વધુ વધારવા માટે તકો શોધવા આતુર છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે જોડાણને ગાઢ બનાવવાની અપેક્ષા છે. વિદેશમંત્રી એસ જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે દીર્ઘકાલીન સંબંધો રહ્યા છે, જે ભવિષ્યમાં પણ યથાવત રહેશે. વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે. તેઓ સુરતમાં રોડ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ESIC હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, અદ્યતન ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત ગુજરાત સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવો એરપોર્ટ ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે.

0: ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहुखेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खून, आकाशवाणी समाचार, અહેમદાબાદ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત અને લાઓસ વચ્ચે ગાઢ સભ્યતા સંબંધો છે અને આ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસામાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોંગસાવન ફોમવિહાનેનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાઓસની મુલાકાત દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેણે બંને દેશો વચ્ચે સહયોગને નવી ગતિ આપી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું કે ભારત અને લાઓસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધ્યો છે, પરંતુ વેપાર અને રોકાણમાં વધુ વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18મી જૂને યોજાનાર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે ગઈકાલે મુંબઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં નામોની જાહેરાત કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપી નેતા સુનેત્રા પવાર વચ્ચેના પરામર્શ બાદ બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણ એનસીપી પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે અને શિવસેના નેતા રાહુલ શેવાડેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન ઉમેદવારો ચૂંટણી જીતશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ગુરુવારે મિઝોરમ મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સુકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી. ED મિઝોરમના સરહદી શહેર ચંફાઈમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા દાણચોરી નેટવર્કના મુખ્ય સ્થાનિક સહયોગીના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાનો પર હતા. ED તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ તિયાઉ નદી દ્વારા મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર સોપારીનો મોટો જથ્થો લાવ્યા હતા. ત્યારબાદ તેને સ્થાનિક વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને નકલી ઈ વે બિલ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સ્થાનિક રીતે ખરીદેલ કાયદેસરનો માલ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વેપારથી સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું થયું હતું અને તેને વિવિધ માધ્યમો દ્વારા છુપાવવા અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગઈકાલે રાત્રે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘણા દર્દીઓની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની તપાસ વધુ ચાલી રહી છે. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો હજુ પણ લાપતા છે. ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોની હોરાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે વૃદ્ધાશ્રમમાં 72 લોકો હાજર હતા. પોલીસ, અગ્નિશામકો, કટોકટી પ્રતિભાવ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 44 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ગઈકાલે 2019ના ઈસ્ટર સન્ડે હુમલા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર ડિરેક્ટર મેજર જનરલ ચુલા કોડીતુવાકુ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર બ્યુરોના વડા મેજર જનરલ રૂવાન કુલાતુંગા પર લાગુ પડે છે. રાજ્ય ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ ડિરેક્ટર નિવૃત્ત મેજર જનરલ સુરેશ સલેનું પણ શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યું છે. ઈસ્ટર સન્ડે હુમલામાં 21 એપ્રિલ 2019ના રોજ

શ્રીલંકામાં ચર્ચ અને લક્ઝરી હોટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણા વિદેશી નાગરિકો સહિત 260થી વધુ લોકો માર્યા ગયા હતા. અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ બુધવારે 215-208 મતોથી એક પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ કરવાના અધિકારો પર રોક લગાવી દીધી. મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેમોક્રેટ્સના પ્રસ્તાવને 4 રિપબ્લિકન, ઓહાયોના પ્રતિનિધિ વોરેન ડેવિડસન, પેન્સિલ્વેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક, મિશિગનના ટોમ બેરેટ અને કેન્ટુકીના થોમસ મેસીએ સમર્થન આપ્યું. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન કે તેની સેના કે સરકારના કોઈપણ ભાગ વિરુદ્ધ શત્રુતાપૂર્ણ કાર્યવાહીમાં અમેરિકી સશસ્ત્ર દળોનો ઉપયોગ ત્યાં સુધી બંધ કરી દેવો જોઈએ જ્યાં સુધી યુદ્ધની ઘોષણા કે બળપ્રયોગનો અધિકાર આપતો કાયદો પસાર ન થાય. પ્રતિનિધિ સભામાંથી પસાર થયેલો આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: इस बार
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસની આ સ્પર્ધામાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો એક અહેવાલ.
0: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहुखेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, અહમદાબાદ.
1: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. તેમણે આ કાર્યક્રમને યોગની વૈશ્વિક રમતના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યો અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પ્રવાસે આવશે. તેઓ સુરતમાં માર્ગ, ઉર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ઇએસઆઇસી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત રાજ્ય સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. તેમાં આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાની પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો વિમાનમથક અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવું વિમાનમથક ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં ગ્રીન્સ 2026 ગ્લોબલ રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ એક્સપો અને સમિટનો પ્રારંભ કરાવ્યો. આ સંમેલનમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, નવીનતાવાદીઓ અને વિવિધ નિષ્ણાતો કચરાના વ્યવસ્થાપન સહિતના મુદ્દા પર ચર્ચા કરશે. આ અંગે ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે વધુ માહિતી આપી.
2: इस एग्जीबिशन में जो वेस्ट जनरेट होता है इंडस्ट्रीज से, अनेक उद्योगों से, उसको कैसे हम रिसाइकल करें और कैसे उसको रीयूज में ले जाए, वो कंसेप्ट को ध्यान रखते हुए ये एग्जीबिशन के और ये एक्सपो का आयोजन किया गया है. और इससे काफी जानकारी होगी पूरे देश भर की इंडस्ट्रीज को, खास करके गुजरात की इंडस्ट्रीज को. जब गुजरात एक ग्रोथ इंजिन है भारत का और भारत के विकास का, और एक विजन है हमारे चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई का कि हम आगे रहेंगे और जो विकसित भारत में इम्पोर्टेंट रोल हमारा.
1: રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશ નાગરિકોની ધરપકડ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ. ભાવનગરમાં એલસીબી તથા સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારોમાં સંયુક્ત તપાસ કરીને અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી. તપાસ અંતે આમાંથી એક પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘૂસણખોર ન હોવાનું જણાવ્યું હતું.

દેશમાં સેમિકન્ડક્ટર કેન્દ્ર તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર રાજ્ય વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2025માં 15 પ્રકારના રોપા વાવવામાં આવ્યા હતા. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે. આ પ્રોજેક્ટને ધોલેરા વિશેષ રોકાણ વિભાગ વિકાસ સત્તામંડળ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં જ્યાં કુદરતી રીતે ઘાસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ ગુજકેટ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પરિણામ બાદ ઓએમઆર શીટ અને વેરિફિકેશન રિપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી, તેવા વિદ્યાર્થીઓ 13 જૂન સુધી બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા gujkat.gseb.org પરથી તેમની ઓએમઆર શીટ અને વેરિફિકેશન રિપોર્ટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. ઓએમઆર કોપી અને વેરિફિકેશન રિપોર્ટ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા કોઈપણ જવાબ કે નકલ મોકલવાની પદ્ધતિ અમલમાં નથી, તેમ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા કુદરતી આપત્તિઓની સચોટ તેમજ સમયસર માહિતી મળી રહે તે હેતુથી સચેત મોસમ અને દામિની નામની 3 વિશેષ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ એપ્લિકેશનનો વ્યાપક ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે આપણી માટે ગુજરાતી ગીતો. કાર્યક્રમ સાંભળી રહેલા મારા સર્વ શ્રોતા મિત્રોને આપની રેડિયો સખી નિશાના પ્રેમાળ નમસ્કાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ આરતી મુનશીના સ્વરમાં સુરેશ દલાલની શબ્દરચના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આવો હવે સાંભળીએ ભૂપેન્દર સિંઘ અને મિતાલીના યુગલ સ્વરોમાં આ રચના, શબ્દ ગૂંથણી છે માધવ રામાનુજની।

હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો વારંવાર પાણી પીવું લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું લૂ લાગવાના લક્ષણો માથું દુખવું પગની પેઢીઓમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી ઉલટી થવી ઉબકા આવવા ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: હર રોજ રાત 10 સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: આપ સાંભળી રહ્યા છો સુમધુર ગુજરાતી ગીતો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. આવો હવે સાંભળીએ સુરેશ દલાલની શબ્દરચના, જેમાં મસ્તીભર્યો સ્વર છે નીરજ પાઠકનો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને

0: આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: તો અંતિમ રચના સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન થાય છે. રજા આપો આપની રેડિયો સખી નિશાને. નમસ્કાર. FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રની સાથે. અત્યારે બપોરના બરાબર 3 વાગ્યા છે. આવો આપને લઈ જઈએ અમારા મુંબઈ કેન્દ્ર પર અને સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.
2: बेटा, दाल मां मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
3: अरे मम्मी, आंखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई.
2: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई. अने एटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने. एकदम सिंपल.
4: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ.

નમસ્કાર, આ છે વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM. હવે સમય થયો છે આપણા સાંજના પ્રસારણનો. વિવિધ ભારતી પર આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આથમતા સૂરજની લાલીમાં અને સાંજના આ આહલાદક વાતાવરણમાં તમારી સાંજને સુર અને સંગીતની મીઠાશથી સજાવવા માટે અમે તૈયાર છીએ. ચાલો એક નજર કરીએ આજના સાંજના કાર્યક્રમની એક સફર પર. સાંજે 5 વાગે સરગમ, જેમાં આપણે સાંભળીશું 90ના દાયકાના બોલિવૂડના સદાબહાર ગીતો. સાંજે 5:30 વાગે સુરીલી સાંજ, આપણી માતૃભાષા ગુજરાતીના સુમધુર ગેરફિલ્મી ગીતો, ગઝલો અને સુગમ સંગીતનો ગુલદસ્તો. સાંજે 6 થી 7 સુરીલા સફર, બોલિવૂડના એવરગ્રીન રેટ્રો ગોલ્ડન ક્લાસિક ગીતોની અવિરત સફર. તો બસ, તમારા રેડિયો ટ્યુનરને 96.7 FM પર સેટ રાખો અને માતા રહો સંગીતનો અદ્ભુત આનંદ.

વિદ ભારતી અમદાવાદ 96.7 એફએમ પર સાંજના 5 વાગી ચૂક્યા છે અને આ સમય છે તમારા સૌથી મનપસંદ કાર્યક્રમ સરગમનો. 90ના દાયકો અને જ્યારે પ્રેમમાં પત્રો લખાતા હતા, ધબકારા રેડિયોના ગીતોથી માપવામાં આવતા હતા અને સંગીતમાં એક અનોખી માસૂમિયત હતી. આજની સાંજને એ જ માસૂમિયત અને મીઠાશથી સજાવવા માટે અમે તૈયાર છીએ. જિંદગીની વાર્તામાં જ્યારે પ્રેમ અને

થોડીક નોકઝોક ભળે ત્યારે કેવો માહોલ બને છે, ચાલો એ જ માહોલને અનુભવીએ આજના આ પહેલા ગીત સાથે.

આપ સાંભળી રહ્યા હતા બોલ રાધા બોલનું આ ગીત, જેને પોતાના મધુર સ્વરથી સજાવ્યું છે સુકુમાર સાનુ અને પૂર્ણિમાએ. મિત્રો, પ્રેમની શરૂઆતમાં આવી મીઠી નોકઝોક અને ક્યારેક આવી જીદ બહુ વાલી લાગે, પણ આ જ પ્રેમ જ્યારે થોડો આગળ વધે અને તેમાં કોઈના લગ્નની શરણાઈઓ સંભળાય, ત્યારે હાથમાં પહેરેલી એ લીલી પીળી કાચની બંગડીઓ પણ એક અનોખો ખનકાટ પેદા કરે છે.

ચાહતનો એ રણકો લઈને આવી રહ્યું છે આપણું આગામી ગીત. ફિલ્મ સનમ દેવફાના સદાબહાર ગીતને સ્વર કોકિલા, લતા મંગેશકર અને સાથી કલાકારોએ પોતાના સુમધુર અવાજથી સજાવ્યું છે. તો ચાલો આ ગીત સાંભળીએ.

ખરેખર જ્યારે હૃદયમાં પ્રેમની બંગડીઓ ખનકવા લાગે ને ત્યારે દુનિયા બદલાવા લાગે. માણસ પોતાના જ ધૂનમાં ખોવાયેલો રહે, કોઈના અવાજમાં, કોઈની આંખોમાં, બસ એક અલગ જ નશો વર્તાય, ત્યારે એમ થાય કે આ મોહબ્બતે આપણને કેવા બદલી નાખ્યા છે. આ જ અહેસાસને ખૂબ જ સુંદર શબ્દોમાં પરોવ્યો છે આપણા આગામી ગીતમાં. ફિલ્મ રંગનું આ ગીત સાંભળી જેને અલકા યાજ્ઞિક અને કુમાર સાનુએ ગાયું છે. ચાલો અનુભવ્યા સુંદર બદલાવને.

જ્યારે પ્રેમ હૃદયમાં ઊંડો ઉતરી જાય ત્યારે માણસ સામેવાળાની આંખો વાંચતા શીખી જાય છે. હોઠ ભલે કશું ના બોલે પણ આંખો ઘણું બધું કહી જતી હોય છે. સાચું કહેજો, ક્યારેય કોઈની આંખોમાં જોઈને એવો સવાલ થયો છે કે આ આંખોમાં આખરે છે શું? જો આવો સવાલ દિલમાં જાગે તેનો જવાબ પણ ખૂબ જ મધુર હોય છે. તો ચાલો એ સવાલ અને જવાબની સફર પર નીકળીએ આ ગીત સાથે. ફિલ્મ વિશ્વાત્માના આ સુંદર ગીતને ઉદિત નારાયણ, મોહમ્મદ અઝીઝ, અલકા યાજ્ઞિક અને સાધના સરગમે પોતાના સ્વરથી મઢી લીધું છે. આવો માણીએ આ ગીત.

આંખોના એ સવાલો અને જવાબો પછી જ્યારે પ્રેમ એક પાકા વિશ્વાસમાં બદલાઈ જાય છે, ત્યાં દિલમાં એક ગૂંજ સંભળાય છે, અને તે છે કે હા, હવે મારા આ દિલમાં માત્ર ને માત્ર તું જ છે. સરગમના અંતિમ ગીતમાં એ જ એકરાર છે, એ જ સ્વીકાર છે. પ્રસ્તુત છે રાજુ બન ગયા જેન્ટલમેન ફિલ્મમાંથી કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના વાજોમાં.

આ ગીત સાથે જ આજના સરગમ કાર્યક્રમની આ સુંદર સફર અહીં વિરામ લે છે, પણ સંગીતનો આ સિલસિલો અહીં અટકતો નથી. 5:30 વાગ્યા જઈ રહ્યા છે અને હવે સમય છે આપણા લોકપ્રિય ગુજરાતી ગીતોના કાર્યક્રમ સુરીલી સાંજનો. તો રેડિયો પરથી તમારું ધ્યાન બિલકુલ હટાવતા નહીં, જોડાયેલા રહો 96.7 FM વિવિધ ભારતી સાથે.

સ્ટુડિયો ક્લોકમાં 5:30 થઈ છે. નમસ્કાર મિત્રો, આજની સાંજ લઈ આવી છે એક સુરીલી પ્રીત, ગુજરાતી ગીતોની એક મધુર મહેફિલ. સુરીલી સાંજમાં આપનું સ્વાગત છે માત્ર 96.7 FM વિવિધ ભારતી પર. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ આ સુંદર ગીતથી, જેને સ્વર આપ્યો છે આશિત દેસાઈએ અને રચના છે રવિન્દ્ર પારેખની.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: 96.7 FM પર આપ માણી રહ્યા છો સુરીલી સાંજ, મારી એટલે કે રવિ સાથે. કાર્યક્રમમાં હવે પછીની રચના રમેશ પારેખની, સ્વર હિમા દેસાઈનો.

શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સુરીલી સાંજ કાર્યક્રમના અંતમાં હવે સાંભળીશું શોભિત દેસાઈના લખેલા શબ્દો આશિત દેસાઈના અવાજમાં.

વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM પર સાંજના 6 વાગી ચૂક્યા છે. આ આહલાદક સાંજ હવે ધીમે ધીમે એક સુંદર રાત તરફ આગળ વધી રહી છે અને આ સમય જ શરૂ થાય છે આપણા વહેણને રોકી દેતો, સમયના વહેણને રોકી દેતો આપણો ખાસ કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, કેટલીક સુંદરતા આંખોમાં વસી જાય છે અને કેટલીક અદાઓ સંગીતની જેમ અમર થઈ જાય છે. જ્યારે અભિનયમાં સાદગી અને ગરિમા ભળે ત્યારે જિંદગી આપોઆપ એક સુંદર કવિતા બની જાય છે. જી હા, આજે સુરીલા સફરમાં આપણી સાથે

બહુ જ ખાસ અહેસાસ જોડાયેલો છે. આજે હિન્દી સિનેમાની એ અદ્ભુત ગરિમામય અને સહજ અભિનેત્રી નૂતનજીની જન્મજયંતિ છે. તેમનો અભિનય એટલો જીવંત હતો કે હોઠ કશું ના બોલે તો પણ તેમની મોટી નમણી આંખો આખી વાત કહી જતી. તો ચાલો સંગીતના આ સુવર્ણકાળમાં ખોવાઈ જઈએ લતા મંગેશકર અને મુકેશના એ સદાબહાર અવાજમાં, ફિલ્મ અનાડીના આ ખૂબ જ પ્યારા ગીત સાથે.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત પ્રાયોજક વીકો વજ્રદંતી ભારત કા ગમ એક્સપર્ટ
2: ગુજરાતવાસીઓ આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
4: આપ જોડાયેલા છો 96.7 FM સાથે અને માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, નૂતનજી એટલે હિન્દી સિનેમાની એક એવી અભિનેત્રી જેમણે પોતાની સાદગી અને જીવંત અભિનયથી શ્રોતાઓના દિલ જીતી લીધા. તેમની નમણી આંખો અને સુંદર સ્મિતમાં એક અનોખો જાદુ હતો જે ગંભીર પાત્રોને પણ પડદા પર સાવ સહજ બનાવી દેતો. આજે આવું સાદગી ભરું વ્યક્તિત્વ હોય ત્યારે પ્રેમ પણ એક પવિત્ર પૂજા બની જાય એ જ શ્રદ્ધા અને સમર્પણ ભાવ લઈને આવી રહ્યું છે આગામી ગીત તુમ્હી મેરી મંદિર તુમ્હી મેરી પૂજા. ફિલ્મ ખાનદાનના હૃદયસ્પર્શી ગીતને લતા મંગેશકરે પોતાના સુમધુર અવાજથી સજાવ્યું છે. તો ચાલો નૂતનજીના એ જ અમર અભિનયને યાદ કરીએ અને માણીએ આ સુંદર ગીત.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: કાગળ

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સવાર 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી.

0: નહીં, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: શ્રોતા મિત્રો, નૂતનજીના અભિનયની સફર પણ બહુ રસપ્રદ રહી છે. ફિલ્મી પરિવારમાંથી આવતા નૂતનજીએ માત્ર 14 વર્ષની નાની ઉંમરે બાળ કલાકાર તરીકે કેમેરાનો સામનો કર્યો હતો. મિસ ઇન્ડિયાનો તાજ મેળવ્યા બાદ તેમણે ખૂબ જ પડકારજનક અને ગંભીર ભૂમિકાઓ સહજતાથી ભજવીને સાબિત કરી દીધું કે તેઓ પોતાના દમદાર અને જીવંત અભિનય માટે સિનેમા જગતમાં આવ્યા છે. ગંભીર ફિલ્મોની સાથે સાથે તેમણે કેટલાક અદ્ભુત રોમેન્ટિક અને ચુલબુલી ફિલ્મો પણ કરી જે આજે પણ આપણને રોમાંચિત કરે છે. એ જ સુંદર યાદોને તાજી કરતું આપણું આગામી ગીત આવી રહ્યું છે. ફિલ્મ તેરે ઘર કે સામનેનું આ ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના મધુર અવાજોમાં.

ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: જિનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ, સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
3: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપિયે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેન દેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપિયે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ, જિનમે કરીબ 46% મહિલાએ હૈ, અપને વ્યાપાર કો નઈ ઊંચાઈઓ તક લે જા રહે હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ, ઉત્સાહ, સમ્માન, સ્વાભિમાન.
4: 96.7 FM માં ટ્યુન કર્યું છે અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. અને વાતો ચાલી રહી છે નૂતનજીની. વાતો નૂતનજીની ચાલતી હોય અને એમના એ અદ્ભુત સ્મિતની વાત ન થાય એવું તો કેમ બને. મિત્રો, નૂતનજીના ચહેરા પર એક એવું તેજ અને એક એવી શાંતિ રહેલા હતી કે શ્રોતાઓ બધું જ ભૂલીને બસ તેમને પડદા પર જોતા જ રહી જતા. તેમના વિશે એક બહુ જ સરસ વાત કહેવાતી કે તેઓ જેટલા પડદા પર પ્રભાવશાળી હતા એટલા જ અંગત જીવનમાં પણ ખૂબ જ શાલીન અને સકારાત્મક વ્યક્તિત્વ ધરાવતા હતા. કદાચ એટલે જ તેમની સાદગીમાં એક અનોખી મીઠાશ હતી. જ્યારે દિલ આવી જ કોઈ સુંદર યાદમાં ખોવાયેલું હોય ત્યારે સંગીતના સૂર પણ સીધા હૃદયના તારને છીડી જાય છે. તો ચાલો આ સફરને વધુ એક સુંદર વળાંક આપીએ આપણા આગામી ગીત તરફ. ફિલ્મ દિલ હી તો હૈના અત્યંત મધુર ગીતને આશા ભોસલેએ પોતાના અનોખા અંદાજ અને અવાજથી સજાવ્યું છે. તો માણીએ આ અદ્ભુત ગીત.

ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક

0: પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: મિત્રો, નૂતનજીના આ સુંદર વ્યક્તિની સફર જ્યારથી શરૂ થઈ, ચાલો આજે એને પણ યાદ કરી લઈએ. નૂતનજીનો જન્મ મુંબઈના એક મરાઠી પરિવારમાં થયો હતો. મુંબઈની એ માયાનગરીમાં જન્મેલા આ કલાકારે આગળ જઈને આખા દેશના સિનેમા જગત પર પોતાની અભિનયની અનેરી છાપ છોડી. મુંબઈના એ વાતાવરણ અને ફિલ્મી પરિવારે તેમની અંદરના કલાકારને નાનપણથી જ યોગ્ય દિશા આપી હતી. આજે તેમની એ જ યાદો મુંબઈથી લઈને આપણા આ અમદાવાદ સુધી સંગીતના સૂરે ગુંજી રહી છે. તો ચાલો આ સફરને આગળ વધારીએ ફિલ્મ તેરે ઘર કે સામનેના વધુ એક લોકપ્રિય ગીત સાથે. આ સદાબહાર ગીતને શહેનશાહ તરન્નુમ મોહમ્મદ રફી સાહેબે પોતાના મધુર અવાજથી શણગાર્યું છે. તો બસ, માણીએ રફી સાહેબના સુર અને નૂતનજીની યાદોનો આ અદ્ભુત સંગમ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: મિત્રો, નૂતનજીના નામે હિન્દી સિનેમામાં એક એવો રેકોર્ડ છે જે તેમની શ્રેષ્ઠતા સાબિત કરે છે. નૂતનજીએ પોતાના શાનદાર કેરિયરમાં રેકોર્ડ 5 વખત ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. આ સિવાય કલા જગતમાં તેમના અતુલ્ય પ્રદાન માટે ભારત સરકાર તરફથી તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો જ દર્શાવે છે કે તેઓ પોતાના જમાનાના કેટલા દમદાર કલાકાર હતા. આજે તેમની જન્મજયંતિ પર એ જ સોનેરી યુગની યાદો આપણા દિલને સ્પર્શી રહી છે. ચાલો આ સુંદર સફરને આગળ વધારીએ ફિલ્મ પેઇંગ ગેસ્ટના એક અતિ લોકપ્રિય અને રોમેન્ટિક ગીત સાથે. આ સદભાર ગીતને કિશોર કુમાર અને લતા મંગેશકરના સુમધુર અવાયોથી મઢી લેવામાં આવ્યું છે. તો માણીએ આ મધુર ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: નૂતનજીની અભિનય સફરની વાત નીકળે ત્યારે ફિલ્મ મિલનનો ઉલ્લેખ અચૂક થાય. આ એ ફિલ્મ હતી જેણે એ જમાનામાં સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મમાં નૂતનજીએ ભજવેલું પાત્ર અને તેમનો અદ્ભુત અભિનય લોકોના હૃદયમાં હંમેશા માટે જીવંત થઈ ગયો. આ ફિલ્મના ગીતો માત્ર ગીતો નથી પણ સમયના વહેણમાં વહી ગયેલી એક અમર પ્રેમ કહાણી છે. જ્યારે સાચો પ્રેમ સમયની સીમાઓ ઓળંગીને એક પવિત્ર મિલન તરફ આગળ વધે ત્યારે સૂરો પણ આપોઆપ ગુંજવા લાગે. તો ચાલો આ સુરીલા સફરને આગળ વધારીએ ફિલ્મ મિલનના એ જ અતિ લોકપ્રિય અને હૃદયસ્પર્શી ગીત તરફ. આ ગીતને મુકેશજી અને લતા મંગેશકરે પોતાના સુમધુર અને અમર અવાજથી સજાવ્યું છે.

આપે હમણાં સાંભળ્યું સાજન બિના સુહાગન ફિલ્મનું ગીત યેસુદાસના અવાજમાં. મિત્રો, નૂતનજી માત્ર એક અદ્ભુત અભિનેત્રી જ નહીં પણ એક સારા ગાયિકા પણ હતા. તેમણે વર્ષ 1960ની ફિલ્મ છબીલીમાં લહેરો પે લહેર ગીત પોતે ગાયું હતું. આવો તેમની એક બીજી યાદગાર ફિલ્મનું ગીત સાંભળીએ. ફિલ્મનું નામ છે સોદાગર, સ્વર લતા મંગેશકર.

0: સાંજના 7 વાગવા આવ્યા છે અને આ સાથે જ નૂતનજીની સુંદર યાદોથી સજાવેલા આપણા ખાસ કાર્યક્રમ સુરીલા સફરને અહીં જ વિરામ આપીએ. પણ વિવિધ ભારતી પર સુર અને સંગીતની સફર અટકતી નથી. હવે સમય થઈ ગયો છે સરહદ પર તૈનાત આપણા દેશના વીર જવાનોનો મનપસંદ કાર્યક્રમ જયમાલા માણવાનો. ચાલો સિલ્વર સ્ક્રીનના મધુર ગીતો સાથે સલામ કરીએ ભારતીય સેનાના એ બહાદુર સૈનિકોને. રેડિયો પરથી તમારું ધ્યાન બિલકુલ હટાવતા નહીં અને માણતા રહો વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM.
1: સેવા હે દેશ કી સુરીલી ધડકન. કુછ પલો મેં ફૌજી ભાઈ સુનેંગે જયમાલા કાર્યક્રમ.

આ બેટિંગ કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. શ્રોતા મિત્રો, સ્ટુડિયો ક્લોકમાં 7:10 થવા જઈ રહી છે. હવે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. અને રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. આ

0: સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: इस प्रस्ताव को समर्थन किया साथियों, योगासन स्पोर्ट्स का एक और पक्ष है. हम जानते हैं कि हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
0: मुख्यमंत्री भूपेन्द्र पटेले अहमदाबाद में आज आ 5 दिवसीय स्पर्धा नो प्रारंभ करावियो.
2: અમદાવાદનો એક્કા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશીપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર્સ સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલના સુરત અને દમણના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રી મોદી સુરતમાં અંદાજે 18,800 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
3: પ્રધાનમંત્રી આવતીકાલે બપોરે સુરતના હજીરામાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા માળખાકીય સુવિધાની સમીક્ષા કરશે. ત્યારબાદ બપોરે તેઓ 18,000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીની ECICની હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથકના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે, તેમજ નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. સાંજે શ્રી મોદી દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, માળખાકીય સુવિધા અને જનકલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રની પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે અંદાજે 885 કરોડ રૂપિયાની 4 પરિયોજનાનું પણ ખાતમુહૂર્ત કરશે અને જાહેરસભા સંબોધશે. શ્રી મોદી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7ને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈસ્પીડ પરિવહન, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને આર્થિક કનેક્ટિવિટી વધશે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે, તેમજ 11 તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે, જ્યારે 18 તારીખે મતદાન અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલની આગામી 21 જૂને મુદત પૂર્ણ થઈ રહી છે, તેને કારણે 4 બેઠક ખાલી થશે. રાજ્યભરમાં પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ એ રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે. સત્તાવાર યાદી મુજબ બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી સમયમાં આ ઓપરેશન હેઠળ રાજ્યના તમામ ક્ષેત્ર અને 4 વિસ્તારમાં યથાવત રહેશે, તેમજ ગેરકાયદે રહેતા દરેક લોકોને શોધીને રિપોર્ટ એટલે કે પરત મોકલાશે. મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વોર્ડ, અગ્નિસુરક્ષા ખંડ અને દવાઓના જથ્થા સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. સાથે તેમણે દર્દીઓ સાથે સંવાદ કરી સારવારની ગુણવત્તા અને સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યો.
4: જિલ્લાના વિવિધ પેશન્ટ અહીંયા આવે છે અને વિવિધ સમસ્યાઓ સાથે આવે છે, એમના સાથે પણ વાર્તાલાપ કરીને એમના જે ઇસ્યુઝ છે જાણવાના પ્રયત્નો કર્યા. જે સિવિલ ની ટીમ છે બધા જ ખૂબ કન્સ્ટ્રેન્ટ ના વચ્ચે કામ કરી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ છે, છતાં એ પોતાનું બેસ્ટ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. હજુ પણ ઇમ્પ્રુવમેન્ટ ની અમુક જગ્યાએ આવશ્યકતાઓ છે, જેના માટે અમુક સૂચનો કરવામાં આવ્યા છે. ધીમે ધીમે સર્વિસીસ નું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન.

0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. પોલીસની કચ્છ સરહદ રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે, જ્યારે તેનું મુખ્ય મથક પાલનપુર રહેશે. વિશાળ બહુલોકી વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાને રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે. તે મુજબ બનાસકાંઠા, પાલનપુર, પાટણ અને વાવથરા જિલ્લાઓને અલગ કરી આ રેન્જ બનાવાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત રાજ્યને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ યોજના અંતર્ગત નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ, સૌથી વધુ રૂપટોપ સોલાર સ્થાપનાઓનું કમિશનિંગ, ડિસ્કોમ દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ, સૌથી વધુ વેન્ડર નોંધણી સહિતની શ્રેણીઓમાં મંથ ઓફ સોલાર મે 2026 હેઠળ ગુજરાતને આ પુરસ્કાર અપાયો. સાથે જ બી શ્રેણીના રાજ્યોની ચારેય શ્રેણીમાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે આ પુરસ્કારો એનાયત કરાયા. ગુજરાત વતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નિદેશક શાલિની અગ્રવાલે આ પુરસ્કારો સ્વીકાર્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે. દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા પણ નહીવત છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આગામી સમયમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
1: अहमदाबाद के लिए मेनली स्काई रहेगा, जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है. हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा, उसके साथ मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है. और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान का स्थिति रहेगा सप्ताह में 7 दिन में कोई बड़ा बदलाव नहीं रहेगा अधिकतम तापमान में. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा.
0: રાજ્યમાં આગામી 7 તારીખે ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સંવેદનશીલ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે લિફ્ટ, ભોંયતળીએ બેઠક, વ્હીલચેર અને દિવ્યાંગ મિત્રો જેવી સુવિધા અપાશે. ઉલ્લેખનીય છે કે 11:45 થી 12 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષા માટે 826 દિવ્યાંગ સહિત કુલ 75,487 ઉમેદવાર નોંધાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં 1લી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આપ સાંભળી રહ્યા હતા મુરાલાલા મારવાડા અને ઐશ્વર્યા મજુમદારના અવાજમાં ફિલ્મ અસવારનું આ ગીત, જેનું સંગીત હતું મેહુલ સુરતીનું અને શબ્દો હતા સૌમ્ય જોશીના. શ્રોતા મિત્રો, 7:50 થવા આવી છે. થોડી ક્ષણોમાં સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકના કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. યુપીએસસીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુકેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
1: અમદાવાદનો એકા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશિપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર્સ સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે વાતચીત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી અને ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ અને ઓટોમોબાઈલ સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધ્યા. વાતચીત પછી મીડિયાને સંબોધતા સચિવ પૂર્વ રુદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે આજની ચર્ચા બંને દેશો વચ્ચે ઉર્જા ભાગીદારી બનાવવા પર કેન્દ્રિત હતી, કારણ કે વેન્ઝુએલાના ઉર્જા ક્ષેત્ર મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
1: આર્થિક સહયોગ કો સિર્ફ ઉર્જા ક્ષેત્ર તક સીમિત ના રખકર ખનન, પશુપાલન, પરિવહન, કૃષિ ઉપકરણ, ઓટોમોબાઈલ ઓર દવા ઉદ્યોગ જૈસે ક્ષેત્રો તક વિસ્તારિત કરને પર ચર્ચા હુઈ. ચર્ચા કા ઉદ્દેશ્ય એસે અવસર ઓર તરીકે તલાશના હૈ જિનસે ભારતીય કંપનિયા વેનેઝુએલા કે બજાર મે સફળતાપૂર્વક અપના કારોબાર બઢા સકે.
0: વાતચીત દરમિયાન નેતાઓએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. બંને પક્ષોએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક દક્ષિણના હિતોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે પૂર્વોત્તરમાં હિંસાના યુગનો અંત લાવ્યો છે અને આ પ્રદેશને સંઘર્ષના કેન્દ્રમાંથી તકોના કેન્દ્રમાં પરિવર્તિત કર્યો છે. પૂર્વોત્તર પરિષદના 73મા પૂર્ણ સત્રમાં હાજરી આપ્યા બાદ આજે સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર પરિષદ પ્રદેશના વિકાસ માટે એક વ્યૂહાત્મક આયોજન સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે, લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહી છે અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. સત્રમાં હાજરી આપનારા પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે બધા નેતાઓ મજબૂત અને વધુ સમૃદ્ધ પૂર્વોત્તર બનાવવાના તેમના સંકલ્પમાં એક થયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે ફિલ્ડ કમાન્ડરોની નાણાકીય શક્તિઓને બમણી કરવાને મંજૂરી આપી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાં 1,25,000 કરોડ રૂપિયાથી વધુની ખરીદીને સરળ બનાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય શક્તિઓમાં 100% સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં બમણાથી પણ વધુ. મંત્રાલયે જણાવ્યું હતું કે આનાથી ફિલ્ડ કમાન્ડરોની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સૂચિત સુધારેલા સંરક્ષણ પ્રાપ્તિ માર્ગદર્શિકા સાથે જોડાયેલા નાણાકીય સત્તાઓનું હાલનું સુધારેલું પ્રતિનિધિમંડળ સંરક્ષણ ખરીદીને વેગ આપશે અને સંરક્ષણ દળોને સંસાધનોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. સ્ટીલ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે દેશના સ્ટીલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ ચાલુ રાખી છે. મંત્રાલય અનુસાર મે મહિનામાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 2.9% વધીને 14.2 મિલિયન ટન થયું છે. ફિનિશ સ્ટીલનો વપરાશ 9% વધીને 14.3 મિલિયન ટન થયો છે. વેપાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. મે મહિનામાં સ્ટીલની આયાત પાછલા વર્ષ કરતાં 62.5% વધુ હતી. નિકાસમાં પણ આશરે 30% વધારો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતનો સ્ટીલ ઉદ્યોગ આગળ જતા મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારી ઇમારતો પર છત પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 80% લક્ષ્ય પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં 53,000થી વધુ સરકારી ઇમારતો પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 855 મેગાવોટ છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે ભારતે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે અને બિન અશ્મિભૂત ઇંધણ ઉત્પાદન ક્ષમતાના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી જોશીએ વોટ્સએપ ચેટબોટ સંતોષ અને પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાનો લોગો પણ લોન્ચ કર્યો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી NRFના સહયોગથી વિકસાવવામાં આવેલા એક નવા ડિજિટલ પોર્ટલની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતના સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. તમામ વિજ્ઞાન મંત્રાલયોની સંયુક્ત સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પોર્ટલ સંશોધકો, વિદ્યાર્થીઓ અને નવીનતાઓને પેટન્ટ ફાઇલિંગ, સંશોધન પેપર લેખન અને વૈજ્ઞાનિક લેખનમાં તાલીમ અને સહાય પૂરી પાડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી

0: હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નવી દિલ્હીમાં મારુતિ સુઝુકી દ્વારા ભારતનું પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર વાન લોન્ચ કર્યું. ફ્લેક્સ ફ્યુઅલ વાનો E20 થી E100 સુધીના ઇથેનોલ પેટ્રોલ મિશ્રણોની શ્રેણી પર કાર્ય કરી શકે છે. લોન્ચ સમયે બોલતા મંત્રીએ કહ્યું કે પેસેન્જર વાહન સેગમેન્ટમાં ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો પ્રવેશ ફક્ત ઉત્પાદન લોન્ચ નથી, પરંતુ દેશના ઉર્જા સંક્રમણમાં એક નવી પ્રકરણની શરૂઆત છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. કમિશને તાજેતરમાં યોજાયેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા અને ભારતીય વનસેવા પરીક્ષા 2026માં આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ પહેલ વિશે બોલતા UPSC ના ચેરમેન ડોક્ટર અજયકુમારે જણાવ્યું હતું કે નકલમુક્ત પરીક્ષાઓ સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા લેવામાં આવેલું આ એક નવું પગલું છે. સર્વોચ્ચ અદાલતે અદાલતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા અંગેનો મુસદ્દો બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ ન્યાયિક પરિણામ ફક્ત AI જનરેટેડ વિશ્લેષણ અથવા અલ્ગોરિધમ નિર્ણય લેવા પર આધારિત ન હોઈ શકે. આ મહિનાની 20મી તારીખ સુધી જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરવામાં આવી છે. સરકારે આજે વર્ષ 2026 માટે 29માં રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારોની જાહેરાત કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાઓ કુલ 17 પુરસ્કારો આપવામાં આવશે. આમાં 10 સુવર્ણ એવોર્ડ, 6 રજત એવોર્ડ અને 1 જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે. ભારતે તાજેતરની વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં પોતાની મજબૂત હાજરી જાળવી રાખી છે. જેસ્મિન લેમ્બોરિયા મહિલા 57 કિલોગ્રામ વર્ગમાં વિશ્વ નંબર 1 પર પહોંચી ગયા છે, જ્યારે એશિયન ચેમ્પિયનશિપમાં પ્રિયા ધનદાસ 60 કિગ્રાસ વર્ગમાં અને વિશ્વનાથ સુરેશ 50 કિગ્રા વર્ગમાં પોતપોતાની શ્રેણીમાં ટોચમાં 3માં સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી MR અર્જુન અને હરિહરન અમસા કોરોનન જકાર્તામાં પુરુષ વિશ્વ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડી આજે મલેશિયન જોડી એરોન તાઈ અને કાંગ ખાઈઝિંગને 16-21, 21-15 અને 21-19થી હરાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકમાં કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુક્કેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM વિવિધ ભારતી. હવે સાંભળીશું કાર્યક્રમ હવા મહેલ.
2: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

96.7 FM પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે આજે હવે પછીના પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા. રાત્રે 9 વાગે રજૂ કરીશું ફિલ્મી થીમ આધારિત પ્રોગ્રામ આપકે લીએ. સંગીત સફરને આગળ વધારીશું 9:30 વાગે કાર્યક્રમ ફિલ્મ સંગીત અને 10 વાગે કાર્યક્રમ છાયાગીત સાથે. આજની સભાના અંતમાં પ્રસારિત થશે રાત્રે 10:30 વાગે ઢલતી જાહેરાત. આવતીકાલે સવારે સભાની શરૂઆતમાં રજૂ કરીશું પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ 6:30. 6:35 શ્રી રામચરિત માનસ ગાનનું પ્રસારણ. સંગીત સરિતા 6:45. ભૂલે બિસરે ગીત સાંભળીશું 7:15. અને હમ હે રાહી પ્યાર કેનું પ્રસારણ થશે 7:30. વિવિધ ભારતીના કાર્યક્રમોની માહિતી આપતો કાર્યક્રમ ઝરોખા 7:55.

વાગે સાંભળીશું વંદે માતરમ એક જય ઘોષ. 8:30 પ્રસારિત થશે કાર્યક્રમ ચિત્રલોક. 9 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થાનું પ્રસારણ થશે. 9:30 આપ માણી શકશો આજ કે ફનકાર. 10:02 પર આપ સાંભળશો ગુજરાતી ગીતો અને 10:30 માણીશું હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં. 11:02 પર આપ માણી શકશો થીમ બેઝડ ગીતોનો કાર્યક્રમ દિલ સે. કાર્યક્રમ તરન્નુમમાં સાંભળીશું જૂના હિન્દી ગીતો 11:30. બપોરે 12:05 પર આપ સાંભળી શકશો કાર્યક્રમ યાદો કી મહેફિલ અને 12:30 સાંભળીશું મહિલા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ બપોરે 1 જોડાઈશું કાર્યક્રમ સુરીલા સફર સાથે. 2 સાંભળીશું વંદે માતરમ એક જય ઘોષ. 2:35 રજૂ થશે ગુજરાતી સુગમ સંગીત. 3 જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી અને 4 કાર્યક્રમ હેલો ફરમાઈશ રજૂ થશે. સાંજે સંગીત સફરમાં જોડાઈશું અને 5 સાંભળીશું કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતો સુરીલી સાંજમાં અને 6 હિન્દી રેટ્રો સંગીત પ્રસ્તુત થશે કાર્યક્રમ સુરીલા સફરમાં. ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા રજૂ થશે 7:00. લઘુનાટિકાનો પ્રોગ્રામ હવા મહેલનું પ્રસારણ 8:00.

વિવિધ ભારતી પર પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા સંઘ ચિત્રલોક સાંભળીશું 8:15 અને ફિલ્મ થીમ સોંગ્સ રજૂ થશે કાર્યક્રમ આપકે લીએ માં રાત્રે 9 વાગે. ત્યારબાદ સંગીત સફરની સાથે સભાના અંત તરફ આગળ વધીશું અને સાંભળીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત 9:30 વાગે, છાયા ગીત 10 વાગે અને ઢલતી જાય રાત 10:30 વાગે. તો આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની ઝલક વિવિધ ભારતીના ઝરોખાથી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, હવે રજૂ કરીશું નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. સૌ પ્રથમ સાંભળીશું થેન્ક ગોડ ફિલ્મનું આ ગીત જુબિન નોટિયાલના અવાજમાં. સંગીતકાર તનિષ્ક બાગચી, ગીતકાર રશ્મિ વિરાગ.

ચિત્રલોકમાં હવે પ્રસ્તુત કરીશું તડપ ફિલ્મનું આ ગીત બી પ્રાક અને ડીનો જેમ્સના અવાજમાં. સંગીતકાર પ્રીતમ, ગીતકાર ઇરશાદ કામિલ, ડીનો જેમ્સ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ચિત્રલોકમાં હવે સાંભળીએ શિદ્દત ફિલ્મનું આ ગીત અંકિત તિવારીના અવાજમાં. મ્યુઝિક ગૌરવ દાસગુપ્તા, લિરિસિસ્ટ કુંવર જુનેજા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હવે સાંભળીશું યારિયા 2 ફિલ્મનો આ ગીત અરિજિત સિંહના અવાજમાં, મ્યુઝિક અને શબ્દો મનન ભારદ્વાજ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ બેટ્યુન કર્યું છે 96.7 FM અને માણી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોકમાં હવે પ્રસ્તુત કરીશું યુ ટર્ન ફિલ્મનું આ ગીત સંદીપ ગોસ્વામીના સ્વરમાં.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોકની અંતિમ પેશકશ હવે સાંભળીએ અરિજિત સિંહના અવાજમાં તું જૂઠી મેં મક્કાર ફિલ્મનું આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

નમસ્કાર શ્રોતા મિત્રો, રાતના 9:30 વાગ્યા છે અને હું છું આપનો રેડિયો મિત્ર રવિ 96.7 FM પર કાર્યક્રમ ફિલ્મ સંગીત સાથે. આજની રાત જરા વધારે ખુશનુમા છે, કારણ કે આજે આપણી સફર આકાશના એ જાદુગર સાથે છે જે સદીઓથી પ્રેમીઓના દિલ પર રાજ કરે છે. આજે વાત કરવી છે એ ચાંદની જે ક્યારેક વાદળોમાં છુપાઈને સતાવે છે તો ક્યારેક ધરતી પર ઉતરી આવવા મજબૂર કરે છે. તો ચાલો આ સ્નિગ્ધ ચાંદનીમાં ડૂબી જઈએ અને સુર અને સંગીતના સફરને આગળ વધારીએ. જ્યારે દિલ કોઈના પ્રેમમાં ગળાડૂબ હોય ત્યારે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે ખુદ આકાશના ચાંદની ભલામણ લેવી પડે. ધડકતા દિલની એક માસૂમ વિનંતી છે કે એવું લાગે છે જાણે આજે ખુદ આભનો ચંદ્ર તારા આકર્ષણની સાક્ષી પૂરી રહ્યો છે.

એવું કહેવાય છે કે આકાશનો ચાંદ તો કરોડો માઇલ દૂર છે, પણ જ્યારે પ્રિય પાત્ર નજર સામે આવી જાય ને ત્યારે આંગણું જ આખું હરખાઈ ઉઠે છે. એના ચહેરાના નૂર સામે આભનો ચાંદ પણ ઝાંખું લાગે. સાહેબ, રાત આખી આસમાન તરફ જોવાની જરૂરત જ ક્યાં છે જ્યારે મારી જિંદગીનો અસલી ચાંદ મારી નજર સામે જ ઊભો હોય.

ક્યારેક વિરહની રાતો એટલી લાંબી થઈ જાય છે કે આકાશમાં એકલો અટૂલો ચમકતો ચાંદ પણ આપણો દોસ્ત બની જાય છે. આપણે તેને વિનંતી કરીએ કે થોડી વાર મીંચે આવી જા, દિલની બેચેની વહેંચી લઈએ. ત્યારે દિલ કહે છે કે એ ઓલિયા, એ મુસાફિર, જરાક ધરતી પર ઉતરીને જો, અહીં કોઈ તારા જેવું જ એકલું અટૂલું તારી રાહ જુએ છે.

પ્રેમમાં એક અજીબ ડર હોય છે, નજર લાગી જવાનો ડર. જ્યારે હુસ્ન આટલું લાજવાબ હોય ત્યારે ખુદ કુદરતની નજર પણ તેને લાગી શકે છે. એટલે જ તો પ્રેમી પોતાના પ્રિય પાત્રને છુપાવીને રાખવા માંગતો હોય છે. એ કહેતો હશે, તારી આ સુંદરતા, તારો આ અંદાજ, અરે આકાશનો ચાંદ પણ તને જોઈને ઈર્ષ્યાથી બળી જશે. જરા તારો ચહેરો તો છુપાવી લે.

અને છેલ્લે જ્યારે શરમના પડદા આડા આવે છે ત્યારે મિલનની એ પળો વધારે રોમાંચક બની જાય છે. ચાંદ પણ જાણે આ બે પ્રેમીઓની પ્રાઇવસી સમજીને વાદળોની ઓથ લઈ લે છે. આ નજરો મળી અને પલકો ઝૂકી બસ આ લાજવાના અંદાજને જોઈને ખુદ ચંદ્ર પણ વાદળોની પાછળ ક્યાંક સંતાઈ ગયો.

0: રાતના 10 વાગ્યા છે. રાત હવે પાંગરી રહી છે. આગળ વધીએ આવી જ કેટલીક સુંદર વાતો સાથે, કાર્યક્રમ છાયા ગીત સાથે.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: પ્રસ્તુત છે કાર્યક્રમ ઢલતી જાય રાત.

0: ની ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં રત્ના
2: પાંડે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આજ નઈ દિલ્લી મેં વેનેઝુએલા કી કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગેસ સે બાતચીત કી. દોનો નેતાઓ ને ભારત ઓર વેનેઝુએલા કે બીચ સંબંધો પર ચર્ચા કી તથા ઉર્જા, વ્યાપાર, નિવેશ, સ્વાસ્થ્ય સેવા ઓર ઓટોમોબાઈલ જૈસે ક્ષેત્રો મેં સહયોગ બઢાને કે નયે અવસરો પર વિચાર કિયા. પ્રધાનમંત્રી મોદી ને સોશિયલ મીડિયા પર બતાયા કે દોનો દેશો કે બીચ ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજ, તકનીક, કૃષિ, સ્વાસ્થ્ય ઓર લોગો કે બીચ આપસી સંપર્ક જૈસે ક્ષેત્રો મેં સહયોગ બઢાને પર ચર્ચા હોઈ. પ્રધાનમંત્રી ને કહા કે લેટિન અમરીકા મેં એક મહત્વપૂર્ણ સાઝેદાર કે રૂપ મેં વેનેઝુએલા કે સાથ ભારત કા ઘનિષ્ઠ સહયોગ વિકાસશીલ દેશો કે ઉત્થાન કે લીએ બેહદ મહત્વપૂર્ણ હૈ. બેઠક કે બાદ વિદેશ મંત્રાલય મેં પૂર્વી ક્ષેત્ર કે સચિવ રુદ્રેન્દ્ર ટંડન ને મીડિયા કો બતાયા કે આજ કી બાતચીત કા મુખ્ય વિષય ઉર્જા ક્ષેત્ર મેં સાઝેદારી કો મજબૂત કરના થા.
3: The discussions also.
4: આર્થિક સહયોગ કો સિર્ફ ઉર્જા ક્ષેત્ર તક સીમિત ના રખકર ખનન, પશુપાલન, પરિવહન, કૃષિ ઉપકરણ, ઓટોમોબાઈલ ઓર દવા ઉદ્યોગ જૈસે ક્ષેત્રો તક વિસ્તારિત કરને પર ચર્ચા હોઈ. ચર્ચા કા ઉદ્દેશ્ય એસે અવસર ઓર તરીકે તલાશના હૈ જિનસે ભારતીય કંપનિયા વેનેઝુએલા કે બજાર મેં સફળતાપૂર્વક અપના કારોબાર બઢા સકે.
3: કેન એન્ટર ધ વેનેઝુએલન માર્કેટ સક્સેસફુલી.
2: गृहमंत्री अमित शाह ने कहा है कि नरेंद्र मोदी सरकार ने पूर्वोत्तर में हिंसा के युग का अंत करके इस क्षेत्र को विवादों के केंद्र से अवसरों के केंद्र में बदल दिया है. पूर्वोत्तर परिषद के 73वें पूर्ण सत्र में भाग लेने के बाद सोशल मीडिया पोस्ट में गृहमंत्री ने कहा कि पूर्वोत्तर परिषद इस क्षेत्र के विकास के लिए रणनीतिक योजना बनाने का कार्य कर रही है. बैठक में गृहमंत्री ने मुख्यमंत्रियों से कहा कि वे कानून व्यवस्था पर ध्यान देने के बजाय नागरिकों के अधिकारों की रक्षा पर ध्यान केंद्रित करें, क्योंकि उग्रवाद अब कोई मुद्दा नहीं रह गया है. उन्होंने राज्यों को नई पीढ़ी के लिए आर्टिफिशियल इंटेलिजेंस और मशीन लर्निंग का बुनियादी ढांचा तैयार करने को भी कहा. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि योग मानवता को भारत का एक अनमोल उपहार है. अहमदाबाद में आयोजित विश्व योगासन खेल चैंपियनशिप के उद्घाटन समारोह को वर्चुअल माध्यम से संबोधित करते हुए उन्होंने कहा कि योग मन, शरीर और आत्मा को एक दूसरे से जोड़ता है. श्री मोदी ने विश्वास व्यक्त किया कि प्रथम विश्व योग चैंपियनशिप योगासन को वैश्विक खेल की पहचान दिलाएगी और युवाओं के लिए व्यापक अवसर उपलब्ध कराएगी.
5: इस चैंपियनशिप के माध्यम से योगासन को एक कॉम्पिटिटिव स्पोर्ट्स के रूप में नई पहचान मिलेगी. मुझे विश्वास है कि भविष्य में योगासन भी अंतर्राष्ट्रीय खेलकूद में अपनी जगह बनाएगा. चाहे ओलंपिक्स हो या मल्टी स्पोर्ट्स इवेंट्स हो, हम जितनी मेहनत करेंगे सुखद परिणाम आ भी सकता है.
2: भारतीय जनता पार्टी ने आज राज्यसभा चुनाव और उपचुनाव के लिए अपने 11 उम्मीदवारों की सूची जारी की है. पार्टी ने मध्य प्रदेश से राष्ट्रीय महासचिव तरुण चुग और रजनीश अग्रवाल को उम्मीदवार बनाया है. राजस्थान से डॉ. अलका गुर्जर और डॉ. सतीश पुनिया को मैदान में उतारा गया है. राज्यसभा की 24 सीटों के लिए चुनाव 18 जून को होने हैं. इसके अलावा उड़ीसा, महाराष्ट्र और तमिलनाडु की एक एक सीट पर उपचुनाव भी कराए जाएंगे. प्रवर्तन निदेशालय ईडी ने आज मिजोरम के चम्फाई जिले में 9 स्थानों पर छापेमारी की। ये कार्रवाई म्यांमा से अवैध रूप से लाई जा रही सुपारी की तस्करी और 970

0: Announced that the party Manipur president Adhikari Mayum Sharda Devi will be party candidate for the upcoming Rajya Sabha election of Manipur. The party announced today that the party's prominent woman leader of Manipur will contest the lone Rajya Sabha seat of Manipur, which voting will be held on 18th June. It may be mentioned that the term of the current Rajya Sabha MP of Manipur, Leshimba Sanaja Uba, who represents the Bharatiya Janata Party, ends on 21st of June. India has retained its strong presence in the latest world boxing rankings. Jasmine Lamboria climbed to world number one in the women's 57 kg category, while Asian Championships Priya Gangas in 60 kg and Vishwanath Suresh in 50 kg. And that's the end of the news.
1: आप जुड़ायेला छो 96.7 FM पर વિવિધ ભારતી સાથે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની દ્વિતીય સભાનું અહીં સમાપન કરીએ. આવતીકાલે સવારે 5:53 એક તરોતાજા સવાર સાથે વિવિધ ભારતીની ટીમ FM 96.7 મેગાહર્ટ્ઝ પર ફરી આપની સાથે જોડાશે. ત્યાં સુધી આપ સૌની માટે એક સુકૂનભરી નિંદ્રાની પ્રાર્થના સાથે આપના રેડિયો મિત્ર રવિને આજ્ઞા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.